0: 송도 걸. 아 디베디 칼라. 니디디 인지 미지 쉼자 쳔부 치고. 아니 데네제네 나도 니디디 베 인지 미지기 다 베지 짱짱 트예레 데메르 쳔 데도 걸. 니디 자랩다 강기다 현재 니투버다 유튜브세에 머시미 자랩다 강나 두자 이나레 오메이나 강가 요아레 송기. 이네로 다 오지 트예디 니투버다 유튜브데 나레 샤르카다. 다 이네로 니무 쿠네다 에바 쿠네마도 두고 메브다 현단 딩 베 망체 베지 강게 나오는 다 에바다 니모 쟁게 머시미도 걸.
1: 레스
0: 니네레 샤르카다.
1: 레스
2: 제제 강중 유기 폐계탕
3: 니님 폐비 김기 등규성
2: 랑랑 초응의기 뇽품타
3: 소로 송보 레진 디니슈
2: 생활남초 가르치기 센심바 디니 사듀모사 땅내시바 디니
0: Pesha Changyang Tiju Rela, Ta Kanji Pesha Changyang Tiju Renjin Nadun Yuari, Naku Yuari, Ani Seiki Tinjo Yuari, Yang Singu Pemi Tinjo Tuk. Ani Poda Lala Chashana, Dalai Lomeshi Tinjo Yuari Wala. Ye Kanka Nyimu Nyitiri, Ngare Genla Chashya Suna, Genla Ki Genla Ki, Zelabda Kan Genla Ri, Genla Ki Tsenla Ya, Suna Nubla Shukdu Wala. Nye Genla Ta Rish Pinzo La Shukyu, Gen Rish Pinzo La Yine Kongrang Ki Kitu Tangwa Dirila. Ta Gen Rish Pinzo La, Ta Shabri Mado Jige, Ta Genla Kundu Le Nge Lo Shitsite. Shumina. Ta lo jirung ne lobda chini ane dhigung gu jobe gampunti dine ma ane penpyo beja shabjiri bine nange. Penpyo beja do kaisang siye jol. Penpyo da penti sinye penpyo le ganyo yore, tenyo yore, bumi yore, gyadung yore, sungdu yore. Ta dina do kaisang di rinjin le dun le dhubu tsari shi tibine. Ane se jigu gu tsari nye tibine. Singu beme jik tibine. Ale chel cha sham nir da kina. Ta shunga ta dibayda yuksha. Sera gomba longu tukyo gobe dimdigi gyadung badi ngada robotic tv la kana city tv so zen den gombe bum city tv la ta de na ne da yigin yang mang bo ra ji de yubde nge bu du sum ji tv city tv kan ga city tv ane ta de ju go ya lo go mi ji kan ge ju shi de nga da gen la nyo bo tv la song yu su ri lo de che mi ju shi ane de zhen jin ne gu tv la zhen jin ne gu de nga da gen la je gen la du du gen la ko na zu gen zhi to ye la de gen no ye la de gen zhi mi zo la da ane gen ka ma la ane nga ran ge du sum ji che anti je tibri la ta dile ya lo ni tibri be be je ta nga ran zo pe ni ni ma ne sa je je lu mo che shu ba la ta dile che yo re be je ji li ya gung de do la zhe re ring zhe bu la xiang zhe le gung de kang la zhe be che bo re xiao zhe tibri an dile lo ni zhe le yu shu mi ge ge sa ge dian zhe xiang zu kang zhe du la ta dile ya yu jie dong zhe tibri yu ji gu ta di di re du ge xing zheng zhong mo ge sa na ma ling ge ba la zu gu ge ge ba la zu gu ge bie de yu de du che xing zheng zhong mo ani jie dong bo ji xiang du ba Tati ngay maa rin nasa jingan tola chungjia nyamduwa Ming kora ya rungmyo yumdus to Ta loji kongla rungmyo yumdu yinsa Andi ta tingza mga kaza tenze Shamsu kongla jaya yore la Yu jaya dong jik tibri la kama Ta nga zun nyiri tiki bina shasha suna Kina yinji minji ki Zay labda kongla la tsuyo goya di Beza jangja tiye chido ang tangbol shao re Nyiri ti Ta bina shasha na Ome ngayoni siya suna Zay labda kongla na Mendo yulangi yikris duwa la yik suksi Di nga razu shungingla ya tengi su duwa
1: Ta nyiri ki yikin chi mundi ta kadiya kandiya chungmi ngote shinara la
0: Nga nyerab kyun nguyen xe na gen tashitob ye la da gen no ye la gen suna nub la dinde ye re da di ngen ki chashya suna dhirin shume zi da nye mu omu daasa nga zun pat dhe re la kala kono omu daasa di nga da aki kimza dhe re du wala konsu bedi omu da aki kimza dhe yang bedi kala nye di gyun zime dhe re xa be min sik pa dhe xa la da nga zu di ge la mara nye longba dhe la maang che sharam basi yang bedi ka jik nye mu ma kiba xe sharam banya be yang ka jik la nye di si nye mu wasi kebi wama sharam basi kebi da nga zu gomba di sharam gomba se wala da di waa ki nga wara chi mba dhe wala sharam banya nga yore sharam ba chik chik ti sharam banya nyo ti si yore ka ju gombe na la ya beja ta longu dunje jeje chen xa san chong ki ring ne ju gi gana di ge duxin na ka pe sung a longu dunje jeje chen xa sung re ta jiri la gala beli cha xa suna jira beja di di nyingba nyingya re duwa gala ta beli cha xa suna pyo na ke ba to tar gyok bui zi se war chi ba tu ji yi gi la ting san tu ji ke ba tam je chun tu xin mi tu ji yi gi di rikba dren je tu jin tre du gu ge rikbi jungse nyemu phusum basdu ga ngajul lo nyem phusum basik du ga beje khore na la jamyang gyon gi ogu loksu tis da susu ogu yisu de tebe yinsi gore kana kemba jingi sik da ngazar che salu jangbe dungsu lobe zendar tang loke de la sowe la chu gombo dar pönlum niki shudu gehor zese ta pönpo da sosu lubi ta shudu adi yabu shibu zeba yinsung duwa labe jun churu kungzin pangmo pengmo ten zangla chuja wese yundamu chinju niki shibdo cuyishin ze tekba kurdo ku mozar chi sisum lama ki yum dishengbe teba jengi chukbu geseti cawe degla budi udinsung chaza taaji tunba mikin 퇴에서 땅을 주면서 뭐 중소도 월가라
1: 친구다 나 그나 짐을 봐
0: 어디 봐 그나 디 신고디게 맞아는 내가 나랑도 안 당고디다 배워라야 당고랑 디 뭐 신고니에 디 그나 디리도고라 까마 봐 르베도 좀 말해라 디 나나도 장건 교도 교도 월
1: 디 가서 지유나 니디르 봐
0: 니디디 예수 나 주고 베디 갈 건교도 돌지 딱 나다 가래를 쉬주요나 캠핑도 저실라 직송도 나랑 바깥 안 당고 이게 되니 간간 니모지 임버체나 견라가 된데 송면도 돼 니모레 송면 对对 망체 님을 라르 임바달라 그나 답변이 사실 장관을 거예요 이기티니 장라 되기로 망체 팅리시가를 거예요 배신간가 팅리시가를 이기티니 공 배신군이 이게 공체 신지다 주 전대배체도 팅리대 여와 직디바사 신 15월에 속도 되네 꼬지 꼬에 되지 속도 이기티니 님어지 간지 니디랑 그나 다 배신변의 사실 저는 알아서 쉐바강 여러 번 쉐바강 그 근주도 된주 간가 니디를 꼬니 님어라 Rīl, tā bāshīng tā tīgī gāngā, tāndī ngū nī chā shā sū nā, yīg tī nyā yī nā rīl, bāshīng gō nyā yī nā rīl, mā tū nī mō mā tā mī tū gō lā kā nā. Tā tīg zā ngū nī xī nā, nī mū ngā ngā nī yī, nī mū xiān tā lā, bāshīng gō nyā tā, yīg tī nyā tī yō mā, pū sūm xiāng mā tā yō.
4: Bīnā nā bā tsō, sū nām tōp gī lā gī ngō chū nā wā rī xī nā, jī rū nī tō gī lō rū gī sī jī gī pā kī chok chīng tō bā gī. 푸익 익숙 계급 림비 의미 중에 휴자키 민도 카니베 낭 취바타 지르니 돈 집실러 니티 티균티 계급 림비 의미 중에 휴자키 민도 카시베 갸지 남타나 취바시 마옹바 니티 티균라 송종타 균진 지조티 나르비 군디 띵섭당디 미 티베 망위 푸익 익숙라 롭종타 라바 니티 티균키 오자라 솔토베 지기 인시주
1: 단다 니모 춘윤의 시에베는 신규 접지 중심부신이 망월에 시국간 지지 중심부신이 망월에
0: 부신군이 망월에 부신군이 대답에 조디 부신군이 된 거랑주 근주박간 매벨 근주박간 띵주 차장 거버리 띵주 차장 거버리 띵주를 야 부딘 얘기 여러분 아니 두두전에 야 간주 간가 보숨네 야 고예 디제제 아니 미 간가 베디갈라 딜레셔 여러분 이게 되니 숙제스 되요 말이 봐라 이게 되게 딱 고급이지 때 띵주 듣고 해야 돼 마비디 네마 보신 배서 겸교도 걸 아니 디 바자르 안 되는 거 그래 이거 말이야 다 디와 무슨 나라 야 보신 거니 배진 미랑 연락도 해결이
1: 레스 레스
0: 나 디와 디나 그 롱바 디나 그 밑 망체겔라 다 보신 거니 다 이게 되니 손도 배서 겸니 배서 겸니 돼 간 거 되니 장결이 레스
1: 레스
0: 오늘 되고 일
1: 레스 레스
0: 인데 일가 다 너무 계절학 들으기 요리 생길 무슨 거예요? 저기 이게 된 게는 다 걸어 봐. 이게 뭐냐? 팀 메이 보신 거예요, 말 봐. 안 죽어 보신 신규도 다 또 걸.
1: 레슬레스.
0: 뭐 신규에 대해 답변 채셔 좀 괜찮아지나. 응에 오다 워마게 고규 대미양 비 신내 제가 신수 뭐든 지금 예 보신 거에 대해 베베 규제 현대 만들어지 되도 거.
1: 레슬레스.
0: 단교 정도는 비 균진 받다. 동기랑 비 균진 받다. 정도는 비 균진 받다. 요리 다 괜찮아.
1: 괜찮아 님아 시우간 다치아라 데 니브메돌
0: 올 나지 티랑라 베티 시우미라 나온 다양 베데갈라 보신 고니 지고게 용이 미도 발 인지 미지 게 파르자 밍레야 파르자 시크릴라 보신 고에 데 이티 숨 딜레야 밍레 파르자 시크릴라 보신 고에 자와데르 와르미 파르자 밍고나 파르자 시티크릴라 아니 파르자 디 티제 디 커블로제 파 저크릴라 이파 이긴 안저 보신레 따고 주는 치던 거죠선 저래 양 빼자 두 접선은 조카들 등그러 봐.
1: 레슬레스.
0: 독스레.
1: 레슬레스. 근데 지랑 통도는 내가 나 진짜 지 로그레다. 한테 이제 그네 남지 피제다 우제 요마르베.
0: 오레디디.
1: 근데 니디 익숙 그 난교 요르벨.
0: 요리 요리. 네 견라 샹게디 익숙지다. 단다 랑교정 가자. 동기 가자. 개그로 미견 좀 뜻이 들게 직록 랑교정 변수 같기.
1: 레슬레스.
0: 직록 니 요리.
1: 레슬레스.
0: 니디 니 요리.
1: 레슬레스.
0: 다 로레난데. 안데 디션 죽데 롱도라지디. 겔라샤니디 루게디. 나버라지 루스. 다 딩승 겔라샤니디 베조당에디. 야 응월 시부당게미도 마도메가 겔라샤니디 젠자당게.
1: 어, 나저 니디기다. 라다 아텐즈 양진 고리리 신다다는 규만다 지 리리 차이베 나와레토와. 근데가 계속 열어.
0: 열이나 갈라. 답변은 사실하소나. 틱드스에디 계침부로 봐라. 이길에 변은 사실하소나. 고딕 부딕 강딕스 고르바 딱 오진 샤샤스노 고딕지 보딕지 서주스 나랑도 도스 마탱도 되는 게 딱 안저 카켈라 강바랑 말이 서주스 된 빨아야 도스 같이 쟤는 뭐 좀 돼 들려 서주스 생기네 서주스 그래 딱 나랑도 간주 님혁기 그래서 서주스 서주스 같이 그래 님 전에 서주리도 이게 이게는 님이 이동도 나 서주스 게 두고 딱 강바 있나 다른 있는 강바도 텐제 강바링 붙은 거 봐 다다 까다 가다 나다 냐다다다 하다 되게 강바링 보봐 되게나 강직지 거 봐 답바파마 칼샤샤는 소나 강바 이게 양카퍼조디 충어디 섭주직과 알바라 데레야 직직 기딕디 양샤고 딘데 과라 담베는 샤샤노 성주 고디 딱 과라 샤샤노 멍신의 커도 직도 과 안주진 파 커도 직직 딘 양주 독스 텐제 고랑와디 봄바체 곱디 파요 거슈 가서 나라도 가디 독스 거슈 가서 열바 거슈 가서 과
1: 민 거슈 가서
0: 과 거슈 가서 과 고디레 거슈 가서 과 담베는 샤샤노 살레 샤샤노 산의 룩 동바다스 다 룩 그 동바다버라 저여스 과다 담이 코나저 빼시 안 용에 막 이긴 독숭구도 과 살레 샤샤노 딱 스타딩 독스 가르지 독스티 독스티 되든 니니니 빠라 저어봐 니니 빠라 최종 균은 마셔 줄 거야 이스 거래 다 알아 차샤스나 안 랑아 커보비 있어 나 랑아 카와 랑아 세 랑아 저 유용에 랑아 세 여봐 디 카보비선 줄 거야 이스 다 알아 차샤스나 지나 독 가르지 동자 카 숨 여봐 알 동자 숨부 뒤에 강가 최종 동자 뒤에 최종 맵시 이지 미지 그다 빈 차샤스나 랑아 저 사시 장고 중에 착자 거어봐 디는 현재 이글 예배 착자 제제 최종 균은 마셔 줄 거래 딱 가셔 이거 차직 지라지 독스 가르 이거 마시 되네. 아, 네 약을 찾지. 내셔도. 다 소소 이긴 팀만 인선은 오다 디자디 지중도가 디견쇼도가 디견쇼도. 답변은 사실하소는 어제 멍신이나 독서가라 야도 사태인지 나랑도 독서가라 빨아 차샤 독서팀. 다 네 마진기를 봐라. 빨아지. 나좀 유지디 있네. 예비스기. 여럿전지.
1: 레스.
0: 예비스기도 봐라. 민코나 예비스기. 답변은 사실하소는 냐다 하소는 부부스. 나랑도 셈지도 부부 여러 봐라. 디 잡지. 냐다 하소는 부부스. 디레송스도 원하더라. 다 자네 보면 창정이 생기만 가랑 저 자고 직다 팀선 상고스도 님만 나자. 디 잡지. 자네 보면 창정이 차네 로고 줘봐. 다 로고 줘봐서 이제 제가 딱 달월. 제가 딱 달이는 차디 로고 줘봐라. 야직 때 말링어요. 차디 베디칼라 다 팀선 사과난 게 얘기된 전에 리리리 장이 이제 시중 찍으지게 되도 와. 말해 니리디. 로고 줘봐디 야직 독자 리리라지 야직 만났어요. 차네 로고 줘봐요. 답에 빼준 디데샤도 걸미 님의 얘기는 좀 빼려발아 빼. 얌자여발아. 근데도 다네 오버추디. 땅아랑서 오버세 진바등도 전에 코란 빼때 독스칼 찍랑 땡거봐. 다 뒷강바 독스네도 전 꼬빼데 칼 강바 찍스도 땡거봐. 빼때 밥단데 독스칼.
1: 네스.
0: 원딘데 셰츠도 걸베. 메 빼딘데 샤도 걸.
1: 네스.
0: 원딘데 송게. 땅아 팅생 가시에게 찍도 좀 갈색 그래라. 무제선으로 제제 오바 주범이야. 상가라도 오바 이제 잡았다는 소는 오바한테 전부 슉 챔프제도 돼. 파바 슉 챔프 비기를 봐.
1: 네네.
0: 잠수 잡아 주는 데는 남경 많았어요. 그러 봐. 티 자세해요.
1: 니마다 그 빼디 빼선버라.
0: 빼선버라 샤버 봐. 내가 다가랑라 빼디지. 근데 샤나. 자생님은 이나 아디 구리리 승도 걸.
1: 네.
0: 온 아디 구리. 구리리리. 다디 비는 샤샤소나 알아야 디네 바 장된스 레자 텐저리. 다디 비는 샤샤소는 컨트리리야 딩스 팅키 민도. 팅키 민도. 아 구리리랑 특히 컨트리도 돼. 다니디리 이제 민지가 알아야 파 락자 튕기리 장딘스기리 이긴 직진보단 가르쳐 주잖아 나 이게 낙살은 봐야 뻥구 봐봐다도 걸 아니 정구 법도 전에 뻥구 락자 템버다도 걸 아니 야 진비 수도 전에 야 다디 정구 텐샤 뱀미식 비 제부도 근데 제부레스 도송부레스도 걸 이긴 게 아니 이긴 게 야 되니 배 야구도 민고라 장대지셔스 안데 데랑 트위스 네 데는 법도 걸 오미는 직 접송고도 걸 임버전 오미게 나로도 지다 데데 말이샤 오미는 나로 거부 땡가자서 거부 땡가디 오진기 양들아리도 걸 오진디 데벤 샤샤나 오미디 독스 제제 거부 땡가 제우 말 오진디 독스랑 지도 전에 다 편전이 제 베데 갈라 땡에서 커두랑 디기로 걸 니디디 이지 미지 커두 딱다 팅기리 다 버신 고녀 있네 독스가 딱다 싸줘 독스가 팅기리 커두 딱다고요 비디오에 뭐 이네 이게 되도 있는 차샤소나 이긴 길럽 되더니 공아여 봐 잠의 공아 잠의 공아도 충어지 네. 라고 치중게 체는 체 라고 인지 미지 그 디나라 공간 독스주 아니 누구 쓰는 게 독스 찌르지 아니 누구 디니 인지 미지 그 장슈스 다 딘서 누구 쓰는 제 루게자 책도 와 게마 안 누구 주도 내 딘데라기도 와 공간 라고 디나 죽 누구 쓰는 게 냐르 죽 누구 디니 니 태보다 안 죽으러 와 인지 미지 슈크 마 땀스 아니 이게 디베 디가라 자사 차오여 봐 봄사 봄바여 봐 이게 정보여 봐 디윤 그래스 누구 쓰는 그 루게비네 쿄쿄죠
1: 네
4: 비나나 바초 Sunam topke laki kongki gewe shingi sangbu gituk sojong nangkubi ngakchui samo namnya yile songne. 今年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年年
1: rāwa chīmbu chūyī nāngu mītō.
0: Tā bē rāwa shūk chēmā chūyī chūyī, bē yūna mīnā chācāng rāng lāb yōlo lō shī tīla nī zī mē bē yōwa tī kālā mīrāng kāpā tēnā bē yīk tī kāpā tāntē shū bē yīnā chācāng rūg yū. Nyū gu dzintāng yā chūyī, chā chā lāb chā kālā rāwa chēmā chūyī, tā bē tī kālā ngē yōdu chō kī rāng lā bē lāb yō, pōmbā kāng chūyī chūyī tā lāb yō sōng rā, tā rāng kē bē tī kālā tī bā bē yīnjī mīnjī kē tāng kī kītū kācē yūnā chācāng lāb rō chī sōng rā kālā tī lē sōng kē.
1: Tāntā kī lāng kī nāng kī tū sō yōng nā bē nā kī tū lē tī tā kāntrī sō rā kē chū tī rā wu tī kāntrī chī kāntrī tā lā.
0: Tā ngā rā yūnā xī nā kālā tā tī zōn bō chī, zōn bō tā tōng sīm yō bā chī. Tā tōng sīm mē sō nā tī yōng yā mī tū kā lā. Tā tī lā yā kā shīn tā tōng sīm tī yō tsā bē shū gu lā tī nī kī rā nyē rī shīn yā jā tō kā lā bē kē bā tō kā lā. Nā mī yā gyō nī mē bā chī, tī rī chī. Āng tāng būrī sāng kā lā.
1: Nā sī nā sā. Tā tā kī nā kī rā kī tsab tsūyōng kī tsam chā rā bō kā rā kā rī nā.
0: Tā tsam chā tī tā tsū tī kī tā bē kā lā kā sā kī rōng lā tā ngā rā ngā bē ngā rī tā tsam chā yā shū yō rā tī tā sō dzēn tī ngō bē gē tōng bā chī kī tī bī lā tā tī nī nī shū gō pio shō chē āni nāk tsā tī kā lā ngā rā ngā tsū pio bē nāk tsā rā sō yō bē yī nāk tsā nā kū tī kī kī kī tī sā sī kī tī sā kī nāk tsā nā kū tī kā nā nāk tsā mā rī kā lā ngā rā ngā tsū pio bē nāk tsā yō rī pio bē nāk tsā ngā tsū sō kā chī kō rī kā lā sō kā chī kī wā rī chē mā chū sō rō wā rī lā tā nāk tsā tī lā yā kā lā tā xīng zhōma xīng, yor wār, xīng zhōma xīng dì zhā wu jī gu bdu kā bu, an zhā wu zhā tu chok tu kia wu bā, dì wā lā yā mē gyab, zhōma xīng dì, an dì tu wā dì mā bōb chī, an dì lā yā lū kī lē bā dì kī cui wu rī, kī lā yā cui wu tā nā tā bā jī gyung guā wā mā rī, tā mā cui nā nī yāng jī gyung guā wā mā rī, tā cui lū nyū bō chī tā yā, an bīng dì kī tā cu rī mbū shī bū gā rī, tā dì cui bā dì wu tā su su tā, tā kār zhī wu rī lā yī dō lī jī yā mā cā su tā mē ngā rā rī. Tā kēnā kī mī ngā lā pōmbu kāngchū sū yu lōg rūwa lā sū sū yu mē ngā rā rā. Ān tī pē tī kā lā xie bōchī nye chē tī nye. Tā kēnā nā tā ngā chū ngā nī xī nā nā gu nā kia rī rūwa lā. Nā gu nā kia rī rūwa kēnā ngā chū yu kī tī tī nā. Tā ngā rāng chō pē pē nā kā chī kī sū yu chē xū kī tī lā yā kū yu chē kā ngā rāng chō nā gu nā kia rā chē kī lā. Mō tī tī kē chū tū. Lē bā tē kua yu kīm zīn tī chī yu rūwa lā. Tā tī tī ngā kī chī pē chū jē chā yā mī tū sū. Mō tī tī kē chū tū sū. Ān nā kā nā kua chē pā yī kī tī tū tī nā sē chī kī tī tū tī nā sē tī ngī sā lā kua tāng chī. Tā tīng sāpū xie wu rē xia lā tā. Zhōma xīng sēng guwa dē, zhōma rē duwa lā. Gōng gu lā chā xia sō nā xīng tā dzūgu tsīn dē xia. Āni duksa kā gā lā sēr xie wu rē sī duwa. Āni kōrā mē duksa bā sō nā kālī kālī lā ngā rā dzū shūma bā bā sō nā xia kālī kālī xie yung wu rē sī. Āni kōrā dzō sō nā yāng chī ngā rā dzū xīng yī nā wāb dī kā lā bā lām sāng dzō dhū rā. Xīng zhōma xīng sē dā kālī kālī mā dā gyō nā xī kī mē duwa. Kē chū xie bā chī duwa. Ani zhōma sī duwa, zhōma ngā rā dzū zhōma xīng. Zhōma xīng sē. Yīgī kōrāng lā zhōmī xīng sī kia wxiāng, gōng gōg kia zhōmī xīng sī kī. Kōn tsū shūma ngī mā yīnā gōng gōl rī rā, zhōmī rī duwa. Tā tī lō xīng dī shīg tī xīm chī tsōng tsāng, kō tūwa dī shūk chēn bū duwa. Xīng ngā rāng tsū xīng lā yā tūwa shī bī tūyā mī duwa. Xīng duks kā pīw bī na tūwa mē tā mī duwa. Xīng zhōmī xīng sī yā tī kia chū xiu duwa. Ngā rāng tsū pīw rī nē tā pī nā chā xiā nā mī rā mī rā, sū sū kīm tsāng kā kīm kī kī rī nē kiāng kia duwa lā. Tā yīnā rā ngā rāng kā lā dī ngā rī tī rī lā. Chūchō tā ngē āma tā kēng lā bā lā kēshē rūpa lā. Tā ngē nī tā sūsū kīm kī kī yuñzī sūn rū tīndrī rī. Ani tā ngē chūchō rūpa lā, tā chūchō rūpa lā. Ani dūksa kā lā chē chē kēng lā dūksa tī tū tēnā, ani dūksa chāk chū rī. Tā ngā rāng sū rī nē bēn chā xā sū nē bēxīng kū nē yī nē mē rūp chūk chīn sū tūñ chīn sū tīndrī yō rūpa lā. Tā yī tī nē chā xā sū ngē kēng lā chā xā sū tā ngā rāng mē rūp xībal lē kū
1: rūpa.
0: Ol, nye ting, mirab shiba, tsa sosoy mirab kyun, kim kyun kyun bayi tsano, dindri san dori dhuwa la. Ta nga zo nye mungwa le, mang chay dindri re la, bende shashan bai shing konye ina re la, nye di chenye ina re la, ganga dindri chan kya. La wo la.
1: Gila jira nga ta tanda di,
0: la.
1: Dina gila jira puri bayi.
0: Oo re la gala.
1: Ta puri mirab nga wale
0: yo. Oo dindri dindri le wo re la. La wo la, ta sosoy bayi dika la, zo ang tangbu di, di yenjik mejik di shik dhuwa. Karasa kure la, kini kim kyun ki di lakzay di ki, kēchū tīki kārtuwa sēsōng dā kēlā dā sūsū mēngā tīki chācāng rōchī dā tī xīnbā yōb rādu wā lā dā dā ngī mā xīng sō chī kī bēn shā shā sō nā bā lā tī būgō yā āni dzērbā dzēshō jīw tū dzēni dzērbā gōn mā shū kūr wā lā tī wū tī wū tī wū zā shū tū dzēni āni gōn mā shū yu sī lā būgō lōg mē bā rādu wā lā bā lā tī āni chū kē bā rē xie sū tū gōn ngā rā dzū pē wū sū lā yā 땅아 뭐가 빨라잖아. 다 맹아 뒤에 레고 와 말해서 근데 지지도가 다 미인지 와라. 다 이내로 때 뒤에 미다다 뒤에 미지도 거나 교 침발이 소소 김규세 맞다. 소소 가신 게 소소 가발럽네 뒤들 와라. 자잔 할래 그래 마도 지게디 소소 규발